0: कहा था कुछ समय के लिए सोना खरीदने से बचें, लोगों से कहा था कि विदेश में छुट्टियां मनाने से बचें, लोगों से कार पूलिंग को भी बढ़ावा देने की अपील की थी, किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था। मेरी अपील का उन्होंने न सिर्फ समर्थन किया बल्कि हर तरफ से उसमें अपना सहयोग कर रहे हैं।
1: શ્રી મોદી મારી સરકાર કાનીઓ શરૂ કરી જી નવી સામાજિક હિફાજતી યોજનામાં પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના ઓર પીએમ જીવન જ્યોતિ બીમા યોજનાનો જિક્રો કરતા યોજનારી પ્રગતિ ઓર ઇનરા ફાયદાની જાણકારી દૂજા લોગા તાઈ સાજા કરનરી અરજ કરી શ્રી મોદી એઆઈ ટૂલ્સને દેશની સંસ્કૃતિ ઓર ભારતીય જ્ઞાન ઓર ભાષામાં સંરક્ષણ રા કામમાં લિયા જાવણ માથે ન્યારી નારી શૈક્ષણિક સંસ્થામાંને શુભકામનામાં દી પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત અભિયાન તહેત દેશના કઈ હલકામાં ગામને સાફ સુથરા બનાયા રાખણ સારું કરી જાયરી કોશિશાનો જિક્રો કર્યો વણા આવતા મહિનામાં ગણેશ ઉત્સવની તૈયારીઓમાં લાગ્યા મૂર્તિકારાઓ માટીઓ બની મૂર્તિયા બનાવણ અર ખરીદદારો પ્લાસ્ટરો પહેરીશું બની મૂર્તિયા ની ખરીદણરી અરજ કરી મન કી બાત કાર્યક્રમ સુનણને લેર પ્રદેશમાં લોગામાં ખાસો ઉમાવ નજર આવ્યો મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જયપુરમાં આપણા રહેવાસ માટે સિવિલ સેવા પરીક્ષા ઓર ભારતીય વન સેવા પરીક્ષામાં ચૂંટણી જ્યાં ઉમેદવારોને સાથે ઓ કાર્યક્રમ સુન્યો શ્રી શર્મા કહ્યું કે પ્રધાનમંત્રીના સંબોધનું આમજનને દેશમાં વેરિયા સામાજિક સરોકારો જોડ્યા નવાચારોની જાણકારી ઉણને અપનાવણની શીખ મિલે હે પાલી બાડમેર જસલમેર સમેત ન્યારા ન્યારા ઠોડામાંથી મન કી બાત કાર્યક્રમને ભેળા સુણી જ્યા એ દૌરાન જનનુમાઇંદા ઓર આમ લોગ મોજૂદ રહ્યા ગામવાઈ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાન વિકસિત ભારત 2047 નજરિયાને સાકાર કરણમાં ગામવારી મહેતવ ભૂમિકા બતાઈ હૈ વે આજ નવી દિલ્હીમાં વીઆર રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંમેલનમાં બોલ રહ્યા હા શ્રી ચૌહાન કહ્યું કે ગામવાઈ વિકાસમાં તેજી લાવણ સારું વિકસિત ભારત ગ્રામીણ યોજના તહેત રાજ્યના યોગદાન સમેત 1,51,000 કરોડ રૂપિયા બત્તીરો બંદોબસ્ત કરી જ્યો હૈ
2: गांव केवल भारत का भूगोल नहीं है भारत की आत्मा है भारत की अर्थव्यवस्था है भारत की अस्मिता है गांव केवल बसाहट नहीं है वे भारत की सभ्यता है संस्कृति है जीवन मूल्य है परंपराएं हैं और समृद्धि के केंद्र रहे हैं हमारी ताकत भी गांव है और हमारी संभावना भी गांव में गांव हमारे लोकतंत्र की सबसे मजबूत इकाई भी है और ये आज का सम्मेलन ग्रामीण समृद्धि का मंथन है
1: મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજ બાલોતરા રા પચપદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાતે દોરાને લેર રિફાઇનરીને દેખ્યા શ્રી શર્મા કાર્યક્રમની તૈયારીઓને લેર એલકારાને લેર મીટિંગ કરી રહ્યા હૈ એણુ પહેલા મુખ્યમંત્રી જોધપુર એરપોર્ટ રા નુઆ ટર્મિનલ ભવન રોઈ જાય જો લ્યો એ દોરાન વણા મીડિયા સાથે બતલમાએ કહ્યું કે પ્રધાનમંત્રી આવતા 4 જુલાઈને એ નુઆ ટર્મિનલ રો લોકાર્પણ કરેલા મુખ્યમંત્રી રે સાથે હી એ દૌરાન જનનુમાઇંદા અર જિલ્લા પ્રશાસનરા અહેલકાર મોજૂદ રહ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીરા 4 જુલાઈને તે બાલોતરા દોરારી તૈયારીઓને તહેત જિલ્લામાં 7 દિનરો ખાસ સ્વચ્છતા અભિયાન શરૂ વ્યો અભિયાનરા પહેલા દિન આજ પ્રભારી મંત્રી જોરારામ કુમાવત અર વિધાયક અરુણ ચૌધરી સમેત જનનુમાઇંદા અર મહેકમાઈ અહેલકારા ઝાડુ લગાર સફાઈ રે પ્રતિ જાગ જગાવણરો સંદેશ દીયો समाचार आकाशवाणी जयपुर अजमेर प्रसारित किया जा रहा है। केंद्रीय पर्यावरण वन और जलवायु मंत्री भूपेंद्र यादव कहो है कि सरिस्का बाघ परियोजना आज दुनिया री कामयाब बाघ पुनर्स्थापना कार्यक्रम में गिनी जावे है। अबार माए अठे बाघों की तादाद बदने 56 वेगी है। आज अलवर रा सरिस्का माय बाघ पुनर्स्थापना अवसर और चुनौतियां मुद्दा माथे राष्ट्रीय कार्यशाला माय बोलता श्री यादव कहो कि आ कार्यशाला उन भगत भी है जदे सरिस्का माय बाघ पुनर्स्थापना रा 18 साल पूरा कर लिया है। શ્રી યાદવ કહ્યું કે બાઘ સંરક્ષણમાં રાજ્યના અનુભવારી અદલા બદલી ભવિષ્યની સંરક્ષણ રણનીતિઓને મજબૂત કરેલા કાર્યશાલામાં વનમંત્રી સંજય શર્મા અર દેશભરના બાઘ સંરક્ષણ વિશેષજ્ઞ વૈજ્ઞાનિક વન અહેલકાર અર ન્યારા ન્યારા રાજ્યના પ્રધાન વન જીવ પ્રતિપાલક મોજૂદ રહ્યા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કહ્યું હૈ કે પર્યાવરણ સંરક્ષણ અર સ્વચ્છતારો લગત સરકારી કોશિશા રે સાથે જનભાગીદારી પૂરો વહે શકે હૈ શ્રી બિરલા આજ કોટારા દાદાબાડી હલકારા રેન્ડલ પાર્કમાં વિયા પૌધરોપણ કાર્યક્રમમાં બોલ રહ્યા હા વણા કહ્યું કે જે હર રહેવાસી આપણા ઘર ગળી બગીચા અર મોલાને સાફ રાખણ રે સાથે પૌધરોપણ અર ઉનરા સંરક્ષણનો સંકલ્પ લેવે तो कोटा सब